0: રોશન ભાઈ,
1: હમણ
0: ઘરમાં જે જેન પાલતુ જાનવર મન પાલથન ના, તો કતકુન વખત હમ મનખે મન ઘણો બીમારી હો જતે, તો એ સ્થિતિમાં ઓમન લે કા કા બીમારી હોથે, હમણ કા સાવધાની રખના ચાહી, કોણ પ્રકાર લે ઓખર મન કે દેખરેખ કરના ચાહી, એ સારી જાનકારી કે વિષય હૈ આજ હમર ક્રમ આજ કી સલાહ કે. તો એ વિશેષજ્ઞ બતાવત હૈ ડોક્ટર સંજીવ રાય હા, આપ મન હા અતિરિક્ત ઉપ સંચાલક જિલ્લા પશુ રોગ અન્વેષણ પ્રયોગશાળા રાયપુર માં હવે એખલે ગોડ બાત કરે હે નિર્મલ સાહુ તા સુંથન ક્રમ આજ કી સલાહ.
2: કિસાન ભાઈ હો, રામ રામ, જય જોહાર. જૈસે કે આપ સબ લ પતા હૈ, કિસાન હોય કે નાતે હમર ખેતી કિસાની પશુધન કે બિના સંભવ નહીં હૈ. કહે કે મતલબ એ હૈ કે જબ તક હમ પશુ પાલન નહીં કરવો, હમર ખેતી કિસાની મે અડચા નહીં. પશુધન કે કારણ હી હમ અપન ખેતી કિસાની લા અચ્છા ઢંગ સે કર પાથન, ઔર ઓકરે પરિણામ આહે. કીપુર આવો, આજ કે વિષય હૈ પાલતુ જાનવર લે મનુષ્ય મે અપન સંગ સુલાથે ઘલો. તો મેં આતકા હો જાતે પશુધન સે, તો પશુધન મે કતકો પ્રકાર કે બીમારી રથે, વો બીમારી સીધા સીધા હમર લોક જીવન લા પ્રભાવિત કરથે. તો કોન કોન સી બીમારી હૈ, ઔર કૈસે કૈસે ઢંગ લે હમર મન કે શરીર લા પ્રભાવિત કરથે, એકર બારે મે બતાતે હો.
3: એસે તો બહુ સારે રોગ જો હોતે હૈ વો પ્રજાતિ પે હી હોતે હૈ, વો દૂસરે પ્રજાતિ પે નહીં જાતે હૈ. લેકિન ફિર ભી કુછ એસે રોગ હોતે હૈ જો સમય કે સાથ મે પશુ ઓર માનવ કા સંબંધ કાફી પુરાના રહા હૈ, ઓર પશુઓ કો કૃષિ કે રૂપ મે, કૃષિ પશુ કે રૂપ મે, યાતાયાત કે રૂપ મે, સાથ મે ઉનસે ફૂડ ખાને કે લિયે ભી પશુઓ કા પાલન કિયા જાતા હૈ. તો ઉસ નાતે બહોત સારે એસે રોગ હૈ જો પશુઓ સે ઇન્સાનો મે, ઓર ઇસકે ઉલટ ઇન્સાનો સે પશુ મે ભી કુછ રોગ હો જાતે હૈ. તો ઇન્હે પશુજન્ય બીમારિયાં યા ઝૂનોટિક રોગ કે નામ સે જાના જાતા હૈ.
2: તો એ બીમારી મન હા કૈસે ઢંગ સે પશુ સે મનુષ્ય ઉપર આથે, યાને કી જાને કે મતલબ એ હૈ કી લોગન કૈસે સાવધાની રખે કી ઉ બીમારી હા પશુ સે મનુષ્ય મે જના સકે.
3: સબસે પહેલે તો મેં આપકો યે બતાઉં કી જબ ભી બાત પશુજન્ય રોગ કી આતી હૈ, ઝૂનોટિક રોગ કી બાત આતી હૈ, તો સબસે પહેલા નામ જો ઉભરતા હૈ, જો એક આમ આદમી કે દિમાગ મે રેબીઝ કા નામ ઉભરતા હૈ.
2: જી જી,
3: યે કઈ સારે ઝૂનોટિક રોગો મે સે એક અહમ રોગ હૈ, જો કી કુત્તે કે કાટને સે, બીમાર કુત્તે કે કાટને સે, જિસમે રેબીઝ કા વાયરસ હો ઉસકે કાટને સે હો સકતા હૈ. લેકિન ઇસકે અલાવા બહુત સારે રોગ હૈ જો ઝૂનોટિક રોગ કહેલાતે હૈ, ઔર યે ઇસ પર નિર્ભર કરતા હૈ કે ઇસકા કારણ ક્યા હૈ. તો કઈ ઝૂનોટિક રોગ જૈસે વાયરસ સે હોતે હૈ, બેક્ટેરિયા સે ભી હોતે હૈ, ઔર પરજીવી કૃમિ સે ભી હોતે હૈ. તો યે ઉનકે જો કારણ હૈ, બહુત સારે કારણ હૈ, તો